ભાઈન બોનું અણસ્કિથાથી કાર્યક્રમ ખેતીવાડી ટેકી પડે સુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ વાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બોનુ ફિર મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિશે ને હાથે તારું દી રામ રામ રામ રામ.

0: कार्यक्रम घूमर हमर वावारी अमर हित्ते बुने ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलिनु
0: राम राम होवे बोनो आप सब हमले रिया हो आपड़ो सामुदायिक रेडियो वागट रेडियो ने विदेश मतलब 8 FM ने आप सभी नो स्वागत करे हाँ हमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे भाई बोनो लेने हाजिर थे के हाँ कार्यक्रम घूमर ने एक नया विषय ने हाथे मनीषा बोन आज कार्यक्रम में आपड़ी बोनो तक की बातचीत नो विषय है स्वच्छ घर स्वस्थ महिला ने खुशहाल परिवार ने लेने આપણે દેખો હો કે આપણા સબ એમ જ ચાહો કે આપણું જે પરિવાર હે એ સ્વસ્થ રહે સોરો બીમાર ન પડે ને ઘર મે ખુશીનો માહોલ પણ તકુ રહે પણ ભાઈ બોનો કારે આપે વિચાર કર્યું હે કે અણી સબ ચીજની શરૂઆત કે તકી થાય હે આની શરૂઆત આપણા ઘર તકી જ થાય હે અગર આપણું ઘર સ્વસ્થ હોગા તો આપણે દેખો હો કે હંગરી ચીજે અસલ રહેગા સ્વચ્છતા કેવલ ઝાડુ લગાડવું યા ઘરને સંકાળવું નથી રહેતું મનીષાપુર સ્વચ્છતા એક એવી આદત હે જે બીમારીને દૂર રાખે હે
0: હોવે
1: સ્વસ્થને બહેતર બનાવીને રાખે હે ને પૂરા પરિવારને સુખી બનાવે હે ને આનમે આપણી જે બુને હે એ ઘણી મોટી ભૂમિકા નિભાવે હે તાજે કાર્યક્રમમાં અણ વિશે માતે આપણી બુનતકી ઘણાકાની વાતે રહેગા પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે હમરા ગીતને મોરેકર આપણી વાતે
0: હોવે અંજલિ બુન તો હમરા ગીત

0: અંજલિબોન ગીત ત્યાં શું પૂરું અને આ ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બોનોનું સ્વાગત કરે હું આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિબોન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ સ્વચ્છ ઘર સ્વસ્થ મહિલા અને આપણે કુશલ પરિવારને બારામાં.
1: હવે
0: અંજલિબોન આપણે દેખા હા કે સ્વચ્છતા કેવળ સુંદરતાનું પ્રતિક નથી હે બલ્કિ આ સ્વાસ્થ્યની પહેલી શરત હે જણા ઘર મેં સાફ સફાઈ માટે ધ્યાન આલે હે મન કો વા રોગ કમ ફેલે હે કીટાણુ મક્ખી મચ્છર ને અન્ય હાનિકારક જીવ રહે હે કમ પન પે હે.
1: હવે
0: એની સાથે આપણે દેખા હા કે ઘરની નિયમિત સફાઈ ખતી ધૂળ ને ગંદકી ને પ્રદૂષણ ખતી હે આપણે બચી શકો એણ ખતી આપણે શ્વાસ સંબંધિત રોગ હે એલર્જી હે સંક્રમણ હે આવી સમસ્યા આપણે નહીં થાય હે. સાફ સુથરા ઘર મેં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય હે ને એને સાથે પરિવારને લોકોને ભી માનસિક શાંતિ પ્રદાન કરે હે.
1: હવે મનીષાબોન આપણે દેખ કે એક સાફ સુથરો ઘર કેવળ દેખાવામાં અચ્છું નથી લાગતું બલ્કિ એ પરિવારની સ્વાસ્થ્યની રક્ષા ભી

0: કરે હે, ઘર મે ગંદગી જમા પાણી આપણે દીકો કે કચરો આમનો તેમનો ફેંકવા થકી અસ્વચ્છતા જે હે એ બને હે અને આપણે બીમારીઓની જન્મા લીધો હો.
1: હવે
0: જે વખત ઘર સાફ રહે હે તો મચ્છર મખ્ય કીટ કંપન પે હે ને ડેન્ગુ મલેરિયા દસ્ત ને બીજી જે સંક્રમણ વાળી બીમારી રહે હે એનો ખતરો ભી કમ થે હે.
1: હવે
0: બાઈનબનો કેવું ચંગા કે આપણને અણી વાતને સમજવું ઘણું જરૂરી હે કે ઘરની સફાઈ કેવલ આપણી બોનોની જિમ્મેદારી નથી. અક્સર દેખ્યું જાય હે કે આપણી જે બોને હે એ પરબાત તકી લઈને હાજી સુધી સાફ સફાઈ કરવા મિસલાકી રહી હે ને આપણા સ્વાસ્થ્ય માટે ધ્યાન નથી આલતી. એક બોન જે હે એ હેતા પરિવારનું ધ્યાન રાખે હે પણ એને બારામાં એ ધ્યાન રાખવું ભૂલી જાય હે. આ જ કારણ હે કે ઘરની સ્વચ્છતાને હાથે હાથે બોનોની સ્વચ્છતા ભી એટલી જ જરૂરી હે.
1: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખો કે સ્વચ્છતા આપણે ઘરને સોરણ વિકાસને ભી બહેતર યોગદાન આપે હે. આપણે ઘરના સોરહી ભી બઢિયા આદતે હી કે હી આપણે આસપાસને વાતાવરણમાં ભી આપણે જિમ્મેદારીને મહેસૂસ કરી હે. ઘરની સ્વચ્છતાને વાસ્તવમાં પૂરા પરિવારને સ્વાસ્થ્યને સુરક્ષા આલે હે. આપણે દેખો કે સ્વચ્છતા ને સ્વાસ્થ્ય હે વો એક બીજા ખાતી જુડ્યું હતું હે. ઘણા કારણની બીમારી હી ભી ખાલી ગંદગી ખાતી જ નથી આવતી હે પણ અસ્વચ્છ વાતાવરણ ખાતી ભી ફેલે હે. આપણ દેખો કે રસોઈ ઘર માં આપણ સફાઈ નહીં રાખંગા તો વણા ખાતી આપણે ભોજન હે વો દૂષિત થઈ જાયગા. જેણ ખાતી આપણે દેખો કે પેટ સંબંધિત રોગ હે વી બળવા લાગી જીંગા, સંક્રમણ હે વી ફેલવા લાગી જીંગા. ઘરની આસપાસ આપણ અગર કૂડો જમા કરો હ તે વણા ખાતી આપણે દેખો કે મસર હે વી પ્રજનન કરી હે. એના ખાતી આપણે દેખો ડેન્ગુ મલેરિયા ને ચિકનગુનિયા જેવી બીમારી ભી થાય હે. એને સાથે આપણે દેખો કે અગર આપણે ઘરને આપણ સ્વચ્છ રાખંગા તો એને ખાતે આપણે ઘણા આકારના લાભ મળેગા. જે આપણે બચ્ચનું સ્વાસ્થ્ય વો ભી ઠીક રહેગા, આપણે પરિવાર વાળાનું સ્વાસ્થ્ય વો ભી ઠીક રહેગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું તો જેમ કે આજે કાર્યક્રમમાં આપણે જાણી રહો કે હર તે આપણી જે બોને હે એ સ્વચ્છતાનું ધ્યાન રાખે ને ઘરના જે મનક હે એ બી અણી વાતને સમજે કે સ્વચ્છતા રાખવું ખાલી આપણી બોનોનું જ કામ નથી. આપણે દેખો કે આપણી જે બોને હે એ સ્વસ્થ રહેવાની કુછ નાની મોટી આદતોનું ધ્યાન રાખી શકે. જેમ કે સાફ પાણી પીવું, ભોજન બનાવતે ને ખાતે ટાઈમ હાથને ધોવું, રસોઈને પાણી જે આપણે મેન હો એની જગ્યાને આપણે સાફ રાખો, પર્યાપ્ત નીંદર લો, પૌષ્ટિક ખાવાનું ખા ને નિયમિત સ્વાસ્થ્ય જાંચને કરાવતા રહો. માસિક ધર્મને દોરાન ભી આપણે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરત હે. ખુદને ભી આરામ આલવું હે ને માનસિક શાંતિ લેવી હે તાકી આપણે દેખોંગા કે આપણે હજી વધારે સ્વસ્થ રહી શકો. યાદ રાખો બોને સ્વસ્થ બોન સ્વસ્થ પરિવારની નીવ કહેવાય હે.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે સ્વચ્છતાનો પ્રભાવ કેવલ આપણા શરીર માં જ નથી પડતું હે, આપણે મનને ભી પ્રભાવિત કરે હે. અવ્યવસ્થિત ને ગંદુ વાતાવરણ રહેગા તો વણા ખાતે આપણે દેખો તનાવ થઈ જાયગા, ચીડચીડુપન આવેગા, ચિંતા હે ભી બળવા લાગી જાયગા. એને વિપરીત આપણે ઘર માં સફાઈ રાખંગા તે વણા ખાતે આપણે સકારાત્મકતા ફેલેગા, શાંતિ બની ખાતી રહેગા અને સંતુલન નો આપણે અનુભવ થાયગા. આપણે દેખો કે આપણી બોને એવી અક્ષર ઘરને વાતાવરણ મેં ભાવનાત્મક રૂપ ખાતી જોડી ખાતી રહી હે. જ્યારે ઘર વ્યવસ્થિત રહેગા તે વનને ભી સંતોષ મળેગા ને ઉપલબ્ધિની ભાવના ઉત્પન્ન થાયગા. જેણ ખાતે આપણે દેખો કે વનનું માનસિક સ્વાસ્થ્ય મજબૂત થાયગા વે પરિવારને પ્રત્યે આપણે ભૂમિકા હવે હજી વધારે અચ્છી તરીકા ખાતી આલી શકીગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું તણી પ્રકાર થકી ઘણી અસલ વાતે આપણી બોને થકી સાલી રહી હે. અગાડી ભી આ વાતે આપણે આમસ કરતા રંગા પર મારું મન થયેલું હે કે કેમને આપણી બોનને આપણે એકરૂગી થમરાવી દો.
1: હવે અંજલિ બોન તો બોને હમળતા રેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે.

0: ભાઈનબોનું ગીત તો આશુ પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીત કે પહેલા આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાત જાણી રહેતા આયસે કહાની ને માધ્યમ થકી આપણે બોનોને આપણે એની વાતને સમજાવવા ચાહંગા એક ગામ મે મીના નામની એક બોન રહેતી હતી એ રોજે પરબાતે જલ્દી ઉઠતી ઘરની સાફ સફાઈ કરતી સોરોને સ્કૂલ મોકલતી ને પરિવારની જે હર જરૂરત હે એને માટે ધ્યાન આલતી એનું ઘર હંમેશા સાફ ને અસલ રહેતું હતું પણ મીના ખુદને સમય નથી આલતી ખુદ ટાઈમ માટે ખાવાનું ને ખાતી ને આરામ નતણ કરતી એક દાડે મીનાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ તઈ વખત પરિવારને અહેસાસ શું કે જઈ બોનને કારણ ઘર વ્યવસ્થિત રહેતું હતું એ ખુદને સ્વાસ્થ્યને અનદેખું કરી દીધી એનું સ્વાસ્થ્ય ભી ઘણું જરૂરી હે એની બાદ ઘરના હર સદસ્ય સાફ સફાઈ ને ઘરેલું કામો મે સહયોગ કરવું શરૂ કર્યું તઈ વખત મીના ને આરામ નું ટેમ મળવા લાગ્યું ધીરે ધીરે એને સ્વાસ્થ્ય મે હદારશું ને હેત તો પરિવાર પહેલા થકી વધારે ખુશ ને અપનાપન મહેસૂસ કરવા લાગ્યું આ કહાની મનીષાબોન આપણને હી કાલે હે કે ઘરની સ્વચ્છતા તારે સાર્થક થઈ શકે જઈ વખત આપણે ઘરની જે બોન હે એ સ્વસ્થ ને ખુશ રહેગા તો
1: હવે અંજલિ બોન એની સાથે આપણે બોનને કેવું ચાંગા કે આપણે ઘરને સ્વચ્છ રાખવું હે તે આપણે સરળ આદત હિ વી અપનાવી જોઈએ જેમ કે આપણે હર દાડે ઘરની સફાઈ કરવી જોઈએ કૂડો હે વો આપણે નિર્ધારિત સ્થાનમાં તે નાખવો જોઈએ રસોઈ ઘરને આપણે બાથરૂમ ઘે વણને નિયમિત આપણે સાફ કરવું હે સ્વચ્છ પેયજલનો આપણે ઉપયોગ કરવો હે એની સાથે આપણે આ ધોવાની આદત હે વે બી વિકસિત કરવી હે ને આપણે ઘરને આસપાસ પાણી જમા થઈ રહ્યું હે વો બી સાફ કરવું હે એને સાથે આપણે દેખો કે સમય સમય માટે આપણે કીટ નિયંત્રિત કરવા બદલે બી આપણે વણા માટે બી ધ્યાન આલવું જોઈએ બહેનોને કેવું ચાંગા કે આ છોટી છોટી આદત હિ વી બડો પરિવર્તન લાવી શકીએ
0: હવે મનીષાબોન આપણે દેખો કે પરિવારના સબ સદસ્યને ઘરની સફાઈમાં યોગદાન આલવું જોઈએ સોરને આપણા જે ખીલોના હે ને એણને જે સામાન હે એણને વ્યવસ્થિત રાખવા જોઈએ પુરુષને ઘરેલું કાર્યોમાં સહયોગ કરવો જોઈએ અને ગળલો મનક છે હે એણને નાના જે સદસ્ય હે એણને સ્વચ્છતાની આદતે હિકાડવી જોઈએ જઈ વખત હેતો પરિવાર મળીને સ્વચ્છતાને અપનાવેગા તઈ વખત એક વ્યક્તિ માટે જ બોજ ને પડેગા ને ઘરનું જે વાતાવરણ હે એ બી હદરૂત રહેગા ભાઈબોનો સ્વચ્છતા કેવલ કોઈ સફાઈનો કામ નથી બલ્કિ સ્વાસ્થ્યની ખુશહાલીની નીવ હે એક સાફ ઘર જે રહે એ પરિવારને બીમારી થકી બચાવે હે પણ એક સ્વસ્થ મહિલા જે રહે એ પૂરા પરિવારને ખુશહાલ બનાવે હે એટલે કેવલ ઘરને સાફ રાખવું જ પર્યાપ્ત નથી બલ્કિ આપણા ઘરમાં રહેવા વાળી જે બોન હે એને સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખવું ને એ બી જરૂરી હે કેમ કે એ આપણા ઘરને અસલ તરીકા થકી બનાવીને રાખે હે અગર એ સ્વસ્થ ને ખુશ રહેગા ને એને પર્યાપ્ત આરામ મળેગા તો આપણે દેખાંગા કે આપણું જે ઘર હે એ વધારે અસલ તરીકા થકી રોનક કરેગા
1: હવે અંજલિ બોન એની સાથે આપણે કેવું ચાંગા કે એક ભણી ખતી ને જાગરૂક આપણે બોન હે પરિવારને બહેતર દિશા આલે હે જયારે આપણે બોન સ્વસ્થ પોષણ ને સ્વચ્છતા ને શિક્ષા ને સહી જાણકારી મળેગા તેવી આપણે પરિવારને બી સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં પ્રેરિત કરેગા મહિલા સશક્તિકરણ ખાલી આર્થિક સ્વતંત્રતા તક સીમિત નથી હે બલ્કિ આ સ્વસ્થ જાગૃતતા અને આત્મવિશ્વાસ ને નિર્ણય લેવાની ક્ષમતા બી મજબૂત બનાવે હે સ્વસ્થ અને સશક્ત બોન હે વે આપણે એક મજબૂત ને કુશલ પરિવારનું નિર્માણ કરે હે
0: હવે મનીષા બોન એટલે આપણે કહી શકો કે સ્વચ્છ ઘર કેવલ ઈટ ને દીવાર ને જ નથી સજાવતું બલ્કિ રિશ્તા મેં અપનાપન જીવન મેં સ્વાસ્થ્ય ને પરિવાર મેં ખુશીઓનું ઉજારો ભી ભરે હે તો એની પ્રકાર થી આપણે બોનોને કહી શકો કે સ્વચ્છ ઘર સ્વસ્થ મહિલા ને ખુશહાલ પરિવાર આ એક સપ્તકી મોટી વાત હે ને આપણને સબને અની વાત ને હમસવું હોગા
1: હવે અંજલિ બોન તો કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે બોનો કથી ઘણા હક્કાની વાતે થઈ ગઈ હે ને હવે દેખી રહીએ હે કે ટાઈમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનું
0: હવે
1: સૂટ તે પડે પણ જાતે કથી પેલ એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોનો ને
0: હવે

ભાઈન બોનું અણસ્કિથાથી કાર્યક્રમ ખેતીવાડી થકી પડે સૂટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાથરા કેમ્પસ વાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3201. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિશે ને હાથે તારુધી રામ રામ રામ રામ.

0: કાર્યક્રમ ઘુમર હમરવાવારી અમાર હિત્તે બોનને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે બોનો આપ સબ હમળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાઘ રેડિયો ના વિદેશ મતલબ 8 FM ને આપ સભીનું સ્વાગત કરે હ અમારે આજને કાર્યક્રમ ઘુમર મે.
1: હવે ભાઈન બોનો લઈને હાજર થઈ ગયા હ કાર્યક્રમ ઘુમર ને એક ના વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ માં આપણી બોનો તકી વાતચીત નો વિષય હે સ્વચ્છ ઘર, સ્વસ્થ મહિલા અને ખુશહાલ પરિવાર ને લઈને. આપણે દેખો હો કે આપણા સબ એમ જ ચાહો કે આપણું જે પરિવાર હે એ સ્વસ્થ રહે, સોરો બીમાર નહીં પડે ને ઘર મેં ખુશીઓનો માહોલ બણ્યો તકું રહે. પણ ભાઈ બોનો, ક્યારે આપે વિચાર કર્યું હે કે અણી સબ ચીજોની શરૂઆત ક્યાં તકી થાય હે? આની શરૂઆત આપણા ઘર તકી જ થાય હે. અગર આપણું ઘર સ્વસ્થ હોગા તો આપણે દેખો હો કે હંગરી ચીજે અસલ રહેગા. સ્વચ્છતા કેવલ ઝાડુ લગાડવું યા ઘરને સંકાળવું નથી રહેતું મનીષાપુર. સ્વચ્છતા એક એવી આદત હે જે બીમારીઓને દૂર રાખે હે,
0: હવે
1: સ્વસ્થને બહેતર બનાવીને રાખે હે ને પૂરા પરિવારને સુખી બનાવે હે ને આનમે આપણી જે બુને હે એ ઘણી મોટી ભૂમિકા નિભાવે હે. તાજે કાર્યક્રમ મેં અણ વિશે માતે આપણી બુન થકી ઘણા કાની વાતે રહેગા. પણ કાર્યક્રમની શરૂઆત મેં આપણે હમણાં ગીત ને મોરેકર આપણી વાતે.
0: હવે અંજલિ બોન તો હમણાં ગીત.

0: બોન ગીત ત્યાં આવીશું પૂરું, અને આ ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બોનોનું સ્વાગત કરી હું આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હા સ્વચ્છ ઘર, સ્વસ્થ મહિલા અને આપણે કુશલ પરિવાર ને બારામે. અંજલિ બોન આપણે દેખો હા કે સ્વચ્છતા કેવળ સુંદરતાનું પ્રતિક નથી હે, બલ્કિ આ સ્વાસ્થ્યની પહેલી શરત હે. જણા ઘર મેં સાફ સફાઈ માટે ધ્યાન આલે હે મન કો વા રોગ કમ ફેલે હે, કીટાણુ મક્ખી મચ્છર ને અન્ય હાનિકારક જીવ રે હે વી કમ પનપે હે.
1: હવે
0: એને સાથે આપણે દેખો હા કે ઘરની નિયમિત સફાઈ ખતી ધૂળ ને ગંદકી ને પ્રદૂષણ ખતી હે આપણે બચી શકો, એણ ખતી આપણે શ્વાસ સંબંધિત રોગ હે, એલર્જી હે, સંક્રમણ હે, આવી સમસ્યા આપણે નહીં થાય હે. સાફ સુથરા ઘર મેં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય હે ને એને સાથે પરિવાર ને લોકો ને ભી માનસિક શાંતિ પ્રદાન કરી હે.
1: હવે મનીષા બોન આપણે દેખો કે એક સાફ સુથરો ઘર કેવળ દેખાવામાં અચ્છું નથી લાગતું, બલ્કિ એ પરિવાર ને સ્વાસ્થ્ય ની રક્ષા ભી કરે હે. ઘર મેં ગંદગી જમા પાણી આપણે દેખો કે કચરો આમનો તેમનો ફેંકવા થકી અસ્વચ્છતા જે હે એ બને હે ને આપણે બીમારીઓની જન્મ લી દો હો.
0: હવે
1: જે વખત ઘર સાફ રહે હે તો મચ્છર મખ્ય કીટ કમ પનપે હે, ને ડેન્ગુ મલેરિયા દસ્ત ને બીજી જે સંક્રમણ વાળી બીમારી રહે હે એનો ખતરો ભી કમ થે હે.
0: હવે
1: બાઈન બોનો કેવું ચંગા કે આપણને અણી વાત ને સમજવું ઘણું જરૂરી હે કે ઘરની સફાઈ કેવળ આપણી બોનો ની જિમ્મેદારી નથી. અક્ષર દેખ્યું જાય હે કે આપણી જે બોને હે એ પરબાત તકી લઈને હાજી સુધી સાફ સફાઈ કરવા મિસ લાગી રહી હે ને આપણા સ્વાસ્થ્ય માટે ધ્યાન નથી આલતી. એક બૂન જે હે એ હેતા પરિવાર નું ધ્યાન રાખે હે, પણ એને બારામાં એ ધ્યાન રાખવું ભૂલી જાય હે. આ જ કારણ હે કે ઘરની સ્વચ્છતા ને હાથે હાથે બોનોની સ્વચ્છતા ભી એટલી જરૂરી હે.
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે સ્વચ્છતા આપણે ઘરને સોરણ વિકાસ ને ભી બહેતર યોગદાન આપે. આપણે ઘરનો સોર હે ભી બઢિયા આદત હે કે હે આપણે આસપાસને વાતાવરણ મેં ભી આપણે જિમ્મેદારી ને મહેસૂસ કરી હે. ઘરની સ્વચ્છતા ને વાસ્તવ મેં પૂરા પરિવાર ને સ્વાસ્થ્ય ને સુરક્ષા આલે હે. આપણે દેખો હા કે સ્વચ્છતા ને સ્વાસ્થ્ય એવો એક બીજા ખતી જુડ્યું ખતું હે. ઘણા કયાની બીમારી હે વે ખાલી ગંદકી ખતી નથી આવતી હે, પણ અસ્વચ્છ વાતાવરણ ખતી ભી ફેલે હે. આપણે દેખો હા કે રસોઈ ઘર માં આપણ સફાઈ નહીં રાખંગા તો વણા ખતી આપણે ભોજન એવો દૂષિત થઈ જાયગા, જેણ ખતી આપણે દેખો હા કે પેટ સંબંધિત રોગ હે વી બળવા લાગી જઈંગા, સંક્રમણ હે વી ફેલવા લાગી જઈંગા. ઘર ને આસપાસ આપણ અગર કૂડો જમા કરો હા તે વણા ખતી આપણે દેખો હા કે મસ્ત હિ ભી પ્રજનન કરી હિ, એના ખાતે આપણે દેખો હા ડેન્ગુ મલેરિયા ને ચિકન ગુનિયા જેવી બીમારી ભી થાય હે. એને સાથે આપણે દેખો હા કે અગર આપણે ઘરને આપણ સ્વચ્છ રાખંગા તો એને ખાતે આપણે ઘણા અકાના લાભ મળેગા, જે આપણે બચ્ચનું સ્વાસ્થ્ય એવો ભી ઠીક રહેગા, આપણે પરિવાર વાળાનું સ્વાસ્થ્ય એવો ભી ઠીક રહેગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો જેમ કે આજે કાર્યક્રમ માં આપણે જાણી રહો કે હર તે આપણી જે બોને હે એ સ્વચ્છતાનું ધ્યાન રાખે ને ઘરના જે મનક હે એ બી અણી વાતને સમજે કે સ્વચ્છતા રાખવું ખાલી આપણી બોનોનું જ કામ નથી. આપણે દેખો કે આપણી જે બોને હે એ સ્વસ્થ રહેવાની કુછ નાની મોટી આદતોનું ધ્યાન રાખી શકે, જેમ કે સાફ પાણી પીવું, ભોજન બનાવતે એને ખાતે ટાઈમ હાથને ધોવો, રસોઈ ને પાણી જે આપણે મેન હો એની જગ્યાને આપણે સાફ રાખ, પર્યાપ્ત નીંદર લ, પૌષ્ટિક ખાવાનું ખા ને નિયમિત સ્વાસ્થ્ય જાંચ ને કરાવતા રહો. માસિક ધર્મ ને દોરાન ભી આપણે સ્વચ્છતા નું વિશેષ ધ્યાન રાખવાની જરૂરત હે.
0: હવે
1: ખુદ ને ભી આરામ આલવું હે ને માનસિક શાંતિ લેવી હે, તાકી આપણે દેખોગા કે આપણે

0: સૌથી વધારે સ્વસ્થ રહી શકો. યાદ રાખો બોને, સ્વસ્થ બોન સ્વસ્થ પરિવારની નીવ કહેવાય હે.
1: હવે અંજલિ બોન, એને સાથે આપણે દેખો કે સ્વચ્છતાનો પ્રભાવ કેવલ આપણે શરીર માટે જ નથી પડતું હે, આપણે મનને બી પ્રભાવિત કરે હેમ. અવ્યવસ્થિત ને ગંદુ વાતાવરણ રહેગા તો વણાખતે આપણે દેખો તનાવ થઈ જાયગા, ચીડચીડુપન આવેગા, ચિંતા હેવી બળવા લાગી જાયગા. એને વિપરીત આપણ આપણે ઘરમાં સફાઈ રાખંગા તે વણાખતે આપણે સકારાત્મકતા ફેલેગા, શાંતિ બની ખતી રહેગા અને સંતુલનનો આપણે અનુભવ થાયગા. આપણે દેખો કે આપણી બોને એવી અક્ષર ઘરને વાતાવરણ મેં ભાવનાત્મક રૂપ ખતી જોડી ખતી રહે હે. જ્યારે ઘર વ્યવસ્થિત રહેગા તે વનને બી સંતોષ મળેગા અને ઉપલબ્ધિની ભાવના ઉત્પન્ન થાયગા. જેન ખતે આપણે દેખો કે વનનું માનસિક સ્વાસ્થ્ય મજબૂત થાયગા. બે પરિવારની પ્રત્યે આપણે ભૂમિકા હવે હજી વધારે અચ્છી તરીકા ખતી આલી શકીગા.
0: હવે મનીષા પૂન, આપણે સહી કીધું ત્રણ પ્રકાર થકી ઘણી અસલ વાતે આપણી બોને થકી સાલી રહી હે. અગાડી બી આ વાતે આપણે આમસ કરતા રંગા, પર મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણી બોનને આપણે એકરગી થામરાવી દઉં.
1: હવે અંજલિ બોન, તો બોને હામળતા રેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: भाई बहनों गीत पूर्व ना गीत बात एक वक्त फेरी अपने पास फरो कार्यक्रम घूमर में जिम की गीत की पहले अपने घनी असल तरीका थे की घना आकानी वाते जानी रहता ऐसे कहानी ने माध्यम तक की अपने बोनो ने अपने अणी बात ने हमसाड़ो चाहूंगा। एक गांव में मीना नाम की एक बोन रहती हती। ये रोज से पर बाते जल्दी उठती, घर ने साफ सफाई करती, सोरो ने स्कूल मोकलती, ने परिवार नी जे हर जरूरत है इने माते ध्यान नालती। इनु घर हमेशा साफ ने असल रहतु होतु, पण मीना खुद ने समय नती आलती, खुद टाइम माते खावानु ने खाती ने आराम नतन करती। एक दाड़े मीना नी तबियत अचानक खराब थई गई। तई वक्त परिवार ने एहसास शु कि जई बोन ने कारण घर व्यवस्थित रहतु हतु, ई खुद ने स्वास्थ्य ने अनदेखू करी दीधी। એનું સ્વાસ્થ્ય ભી ઘણું જરૂરી હૈ। એની બાદ ઘરના હર સદસ્ય સાફ સફાઈ ને ઘરેલુ કામો મે સહયોગ કરવો શરૂ કર્યો। તઈ વખત મીના ને આરામ નો ટાઈમ મળવા લાગ્યો। હવે ધીરે ધીરે એને સ્વાસ્થ્ય મે હદારશુ ને હે તો પરિવાર પહેલા થકી વધારે ખુશ ને અપનાપન મહેસૂસ કરવા લાગ્યો। આ કહાની મનીષાબોન આપણને હી કાલે હૈ કે ઘરની સ્વચ્છતા તારે સાર્થક થઈ શકે। જઈ વખત આપણે ઘરની જે બોન હે એ સ્વસ્થ ને ખુશ રહેગા। તો
1: હવે અંજલી બોન એની સાથે આપણે બોને ને કેવું ચાંગા કે આપણે ઘરને સ્વચ્છ રાખવું હોય તો આપણે સરળ આદત હી અપનાવી જોવી, જેમ કે આપણે હર દાડે ઘરની સફાઈ કરવી જોવે, કૂડો હે વો આપણે નિર્ધારિત વિસ્તારમાં તે નાખવો જોવે, રસોઈ ઘર ને આપણે બાથરૂમ ઘે વણને નિયમિત આપણે સાફ કરવો હે, સ્વચ્છ પેયજલ નું આપણે ઉપયોગ કરવું હે, એની સાથે આપણે આ ધોવાની આદત હે બી વિકસિત કરવી હે, ને આપણે ઘરને આસપાસ પાણી જમા થઈ રહ્યું હે વો બી સાફ કરવું હે, ને એને સાથે આપણે દેખો કે સમય સમય માટે આપણે કીટ નિયંત્રિત કરવા બદલે બી આપણે વણા માટે બી ધ્યાન આલવું જોવે। બહેનોને કેવું ચાંગા કે આ છોટી છોટી આદત હી બી બડો પરિવર્તન લાવી શકીએ।
0: હવે મનીષા બોન આપણે દેખો કે પરિવારના સબ સદસ્યને ઘરની સફાઈમાં યોગદાન આલવું જોઈએ। સોરોને આપણા જે ખીલોના હે ને એણાને જે સામાન હે એણાને વ્યવસ્થિત રાખવા જોઈએ। પુરુષ અને ઘરેલુ કાર્યોમાં સહયોગ કરવો જોઈએ અને ગળો મનક છે હે એણાને નાના જે સદસ્ય હે એણાને સ્વચ્છતાની આદતે હિકાડવી જોઈએ। જઈ વખત હેતો પરિવાર મળીને સ્વચ્છતાને અપનાવેગા તઈ વખત એક વ્યક્તિ માટે બોજ ને પડેગા, ને ઘરનું જે વાતાવરણ હે એ બી હદરૂ તકુ રહેગા। ભાઈબોનો સ્વચ્છતા કેવલ કોઈ સફાઈ નું કામ નથી, બલ્કિ સ્વાસ્થ્ય ને ખુશહાલી ની નીવ હે। એક સાફ ઘર જે રહે એ પરિવાર ને બીમારી થકી બચાવે હે, પણ એક સ્વસ્થ મહિલા જે રહે એ પૂરા પરિવાર ને ખુશહાલ બનાવે હે। એટલે કેવલ ઘર ને સાફ રાખવું જ પર્યાપ્ત નથી, બલ્કિ આપણા ઘર માં રહેવા વાળી જે બોન હે એને સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખવું ને એ બી જરૂરી હૈ, કેમ કે એ આપણા ઘર ને અસલ તરીકા થકી બનાવીને રાખે હે। અગર એ સ્વસ્થ ને ખુશ રહેગા ને એને પર્યાપ્ત આરામ મળેગા તો આપણે દેખાંગા કે આપણું જે ઘર હે એ વધારે અસલ તરીકા થકી રોનક કરેગા।
1: હવે અંજલી બોન એને સાથે આપણે કેવું ચાંગા કે એક ભણી ખતી ને જાગરૂક આપણે બોન હે પરિવાર ને બહેતર દિશા આલે હે। જયારે આપણે બોન સ્વસ્થ પોષણ ને સ્વચ્છતા ની શિક્ષા ને સહી જાણકારી મળેગા તેવી આપણે પરિવાર ને બી સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં પ્રેરિત કરેગા। મહિલા સશક્તિકરણ ખાલી આર્થિક સ્વતંત્રતા તક સીમિત નથી હે, બલ્કિ આ સ્વસ્થ જાગૃતતા અને આત્મવિશ્વાસ ને નિર્ણય લેવાની ક્ષમતા બી મજબૂત બનાવે હે। સ્વસ્થ અને સશક્ત બોન હે વે આપણે એક મજબૂત ને કુશલ પરિવાર નું નિર્માણ કરે હે।
0: હવે મનીષા બોન એટલે આપણે કહી શકો કે સ્વચ્છ ઘર કેવલ ઈટ ને દીવાર ને નથી સજાવતું, બલ્કિ રિશ્તા મેં અપનાપન જીવન મેં સ્વાસ્થ્ય ને પરિવાર મેં ખુશીઓનો ઉજારો ભી ભરે હૈ। તો આની પ્રકાર થકી આપણે બોનોને કહી શકો કે સ્વચ્છ ઘર સ્વસ્થ મહિલા ને ખુશહાલ પરિવાર આ એક સપ્તકી મોટી વાત હૈ ને આપણને સબને અની વાત ને સમજવું હોગા।
1: હવે અંજલી બોન તો કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે બોનો કથી ઘણા હક્કાની વાતે થઈ ગઈ હૈ, ને હવે દેખી રહીએ હૈ કે ટાઈમ ભી થઈ જો હૈ આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનું।
0: હવે
1: સૂટ તે પડે પણ જાતે કથી પહેલ એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોનો ને।
0: હવે